96.7 મેગાહર્ટઝ શ્રોતા મિત્રો, આપ છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરી છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ. રતનભાઈની રચના આપના સુધી મોકલી રહ્યા છે પૂનમ બારોટનો સ્વર.

કબીરની રચના આપ માણી રહ્યા હતા. હસમુખ પાટડિયાનો સ્વર હતો. અને આ અંતિમ રચના સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને અહીં વિરામ આપીએ. આપ છો 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. આજનો વિષય મોટાઈ. વક્તા ચંદ્રકૌલ રાવ.
1: મોટાઈ. ગાંધીજી દેશના સામાન્ય લોકોના સુખ દુઃખ દર્દ અને જરૂરિયાત જાણવા જ્યાં જતા ત્યાં એ હંમેશા આગગાડીના થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરતા. આજના મોટા માણસની જેમ ચાર્ટર્ડ પ્લેનમાં એ નહોતા ઉડતા. કેમ? એમ એટલા માટે કે ગાંધીજી સાચા અર્થમાં મહાત્મા હતા. એમણે સાચા અર્થમાં મોટાઈ પ્રાપ્ત કરી હતી. મોટાઈ એટલે મોટપ અથવા પ્રતિષ્ઠા કે આબરૂ. આ મોટપ એટલે બહારનો ભપકો નહીં પણ માણસના આત્માના સદગુણ. કબીરજી કહે છે, બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર. ખજૂરીનું ઝાડ એટલું બધું ઊંચું હોય છે કે એ રસ્તે જતા મુસાફરને છાંયડો કે ફળ નથી આપી શકતું. કવિ કહે છે કે આવી કોઈને કામ ના આવી શકે એવી મોટાઈનો શું અર્થ? નમ્રતા, નિરાભિમાનપણું, વીરતા, ધીરતા, સેવાભાવ, નિર્ભયતા, જ્ઞાન વગેરે સદગુણોવાળો માણસ જ સાચા અર્થમાં મોટો છે. દરિયામાં મબલક પાણી છે છતાં એ અગાધ જલરાશિ કોઈ તરસ્યાની પ્યાસ છીપાવી શકે છે? માટે જ તો કવિ સાચી મોટાઈ અને અર્થહીન આડંબરનો ભેદ સમજાવતા કહે છે કે તું નાનો હું મોટો એ ખ્યાલ બધાનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. સુભાષચંદ્ર બોઝ કે ભગતસિંહ જેવા વીર સપૂતો એમની પ્રખર દેશદાદને કારણે મહાનતા પામ્યા. સરદાર પટેલ કે વીર વિઠ્ઠલભાઈ એમની તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, દીર્ઘદ્રષ્ટિ અને દેશપ્રેમને કારણે મોટાઈ પામ્યા. ટાગોર કે કાલિદાસને એમની કવિત્વ શક્તિએ અમર કર્યા. કવિના શબ્દોમાં કહીએ તો, મોટપ મોટા નરતણી આપો આપ કળાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી નવસાય. હાથીના ગળામાં એક નાની ઘંટડી જ લટકતી હોય છે જે ચાલે ત્યારે ટન ટનનો મધુર અવાજ કરે છે ને મહાકાય હાથીની ગૌરવભરી મહત્તા તરફ ધ્યાન ખેંચે છે. જ્યારે ઢોલ નગારા સાથેની નાના ઘોડા પરની સવારી હાસ્યાસ્પદ લાગે છે. તમારી મોટાઈના ઢોલ તમારે પીટવાની જરૂર નથી, તમારા સદગુણો આપોઆપ સુવાસ ફેલાવશે. ગુલાબ પોતાની સુગંધ અને સૌંદર્યના ક્યારે ગુણગાન ગાય છે, છતાં ભ્રમરોને કવિઓ એની પાસે જાય છે. એક દ્રષ્ટાંત છે. મોટા ભાઈની પત્નીના દુરાગ્રહથી બે ભાઈઓએ ખેતીની જમીન સરખે હિસ્સે વહેંચી લીધી. સિઝનમાં બંનેના ખડામાં જુવારના ઢગલા થયા લગભગ સરખા. પણ નાના ભાઈએ વિચાર્યું, મોટા ભાઈને ચાર સંતાન છે ને મારે તો એક જ બાળક છે, મોટા ભાઈનો ખર્ચ વધારે છે. આવા બધા વિચારથી અડધી રાત્રે ઉઠી પોતાના જુવારના ઢગલામાંથી 101 કિલો જુવાર મોટાભાઈના જુવારના ઢગલામાં એણે નાખી દીધી. આનું નામ નાનાભાઈની મોટાઈ. પોતાના ભાઈની સાચી લાગણી રાખી ભાઈને લેતા નાનામને પણ ન લાગે એ રીતે મોટાભાઈને એ મદદરૂપ થયો. એક કવિએ સાચું જ કહ્યું છે, મોટાની નાનપ જોઈ થાક્યો છું, નાનાની મોટાઈ જોઈ જીવું છું. પિતાના વચનને ખાતર રામે સ્વયં ખુશી

0: સ્થિતિથી રાજગાદી ત્યાગી. ઔરંગઝેબ એમ કરી શકે? અરે, એ તો રાજગાદી માટે બાપને ને ભાઈને જેલમાં નાખી શકે. માટે જ શ્રી રામ પુરુષોત્તમ કહેવાયા. એવા ભાઈને પાછા લાવવા ભાઈ ભરત પણ અયોધ્યાવાસીઓ સાથે વનમાં ગયો ને પોતાની મોટાઈને ચાર ચાંદ લગાવ્યા. આજે સમાજમાં સત્તા અને પૈસાની બોલબાલા છે, ત્યારે આવા પ્રેમ, ત્યાગ, બલિદાન અને પરોપકાર જેવા સદગુણોનું ઘણું મહત્ત્વ છે. હંમેશા આપનારનો હાથ જ ઉપર રહે છે, લેનારનો હાથ નીચે જ હોય છે. સેવા ને પરોપકાર જ સાચી મોટાઈના પર્યાય છે. પરોપકારાય સતામ વિભૂતયઃ. સજ્જનોની સંપત્તિ પારકાના ભલા માટે હોય છે. નદી પોતે પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે પોતાના ફળ ખાતા નથી. માટે જ નદી માતા જેવી મહાન છે ને વૃક્ષો પિતા જેવા પૂજનીય છે.
1: આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા. વિષય હતો મોટાઈ, વક્તા ચંદ્રકૌલ રાવ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઇન્ફાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
1: મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું.
0: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેને કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે જણાવ્યું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજીત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ હવાઈ મથકનું 363 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં પાયલોટ તાલીમ સંસ્થાનું પણ નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટમાં રનવેને 1371 મીટરથી 2500 મીટર સુધી લંબાવવાનો અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ અંગે કેશોદ હવાઈ મથકના નિયામક રાજકપૂર મીનાએ વધુ માહિતી આપી હતી.
2: केशोद एयरपोर्ट पे अभी एक टर्मिनल बिल्डिंग बन रही है. उस टर्मिनल बिल्डिंग के अंदर जैसे लिफ्ट्स, एस्केलेटर्स, एरो ब्रिजेज और बाकी जो लेटेस्ट एयरपोर्ट पर टर्मिनल

0: बिल्डिंग की जो भी सुविधाएं होती है वो सारी सुविधाओं से इक्विप्ड हमारी टर्मिनल बिल्डिंग होगी। ये सारे विकास कार्य कंप्लीट होने के बाद में बहुत सारी एयरलाइंस इस एयरपोर्ट पे आने में इंटरेस्टेड होंगी।
1: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર એરપોર્ટ પર આગામી તારીખ 15ના પ્રવાસી સુવિધા દિવસની ઉજવણી કરી અનેકવિધ લોક ઉપયોગી કાર્યો હાથ ધરાના છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે પત્રકારોને માહિતી આપી હતી.
2: फ्री हेल्थ चेकअप का प्रोग्राम रखा है, ट्री प्लांटेशन का प्रोग्राम रखा है और बच्चों के लिए पेंटिंग कंपटीशन रखी है. उसके अलावा हम यहाँ के जो सफाई कर्मचारी हैं उनके लिए सम्मान करने का हमने व्यवस्था किया है और विमेन वर्कफोर्स इन एविएशन इंडस्ट्री में इस एयरपोर्ट पे जितने भी विमेन हैं उनको सम्मानित करने की व्यवस्था की है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની રૂપિયા 2,250 લાખની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાના રૂપિયા 13.44 કરોડના ખર્ચના કુલ 428 કામો મંજૂર કરાયા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભાયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 302 લાખના ખર્ચના કામોને બહાલી અપાઈ હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
3: અગર હમ બાત કરે મેક્સિમમ ટેમ્પરેચર્સ કી તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ કલ કે મુકાબલે મેં ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કે કોઈ વિશેષ બદલાવ મેક્સિમમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કલ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમમ દર્જ કિયા ગયા થા અહેમદાબાદ મેં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. સૌરાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર મેં 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
1: વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસને 9 સ્ટોપેજ મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ રાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિપથ યાત્રા યોજાઈ

0: યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના ચાર મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: आइए सुने कार्यक्रम भूली बिसर गीत का शेष भाग.
2: होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर. शुक्रिया. रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 022-400-2462. तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात. सुनिए अपने पसंद के गाने.
3: आप जानते हो ना, मोबाइल से लेकर मिसाइल तक आज हर जगह भारत का हुनर बोलता है. अब हम स्वदेशी सेमीकंडक्टर चिप्स, स्वदेशी ड्रोन बना रहे हैं, स्पेस मिशंस को सफल कर अंतरिक्ष में भी तिरंगा फहरा रहे हैं.
4: अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है.
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: कुछ यह दें।
1: जैसे उनके कपड़े बहुत ही सादे रहते थे, कभी भी सफेद के सिवा उन्होंने पहना नहीं, एकदम सीधे सादे व्यक्ति। लेकिन उन्होंने बच्चों के ऊपर कभी भी अपना सिद्धांत लादा नहीं, लेकिन वो सिद्धांत से चलते थे तो हम देखते थे उनको, तो वो चीजें हम में अपने आप से आ गई।
0: तो सुनना न भूले कार्यक्रम उजाले उनकी यादों के 14 जून शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
3: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
2: અને લાઇટ બિલના
3: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
2: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
4: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 2 દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના નાઇસ પહોંચ્યા છે. G7 સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને બજારો સાથે જોડતા શિક્ષણ મંત્રાલયના કાર્યક્રમ ઇન્ડિયા ઇનોવેટર્સનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નાઇસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ નેગ્રોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: નીસ મેં પ્રધાનમંત્રી કે સ્વાગત મેં ફ્રાન્સીસી ઓર ઇતાલવી કલાકારોને કથક, ઓડિસી ઓર ભારતનાટ્યમ જૈસે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કિયે. આજ દોપહેર પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોં સંયુક્ત રૂપસે ઇનોવેશન ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો પ્રદર્શિત કરને વાલે પ્લેટફોર્મ ભારત ઇનોવેટ્સ લોન્ચ કરેંગે. ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ કે દૌરાન આયોજિત ઇસ કાર્યક્રમ મેં 120 સે જ્યાદા ભારતીય સ્ટાર્ટઅપ કે સાથ સાથ વૈશ્વિક નિવેશક, સીઈઓ ઓર ટેકનોલોજી લીડર્સ હિસ્સા લેંગે. શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે શ્રીરામ શર્મા.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નાઇસમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતને અવિસ્મરણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતથી મહેલો દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે. સ્લોવાકિયામાં ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવામાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो ये स्लोवाकिया के लिए यात्रा है, ये बहुत ही ऐतिहासिक यात्रा है क्योंकि यह किसी भी भारतीय प्रधानमंत्री की पहली यात्रा होगी, तो इसलिए हम सभी लोग काफी उत्साहित हैं इस यात्रा को लेकर. हमें पूरी उम्मीद है कि इससे न केवल राजनीतिक संबंध प्रगाढ़ होंगे बल्कि आर्थिक, रक्षा और पीपल टू पीपल रिलेशंस को भी बहुत अधिक बढ़ावा मिलेगा.
0: આસામમાં AN-32 વિમાન તૂટી પડતા 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબેઝ પરિસરમાં તૂટી પડતા વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્ક્વોડન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામ કુમાવત અને અગ્નિવીર એર દાનિશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરુમાં CSIR RISE કોન્ક્લેવને સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે.

0: હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કૃત્રિમ ગરમીથી સજ્જ આ લેન્ડર કઠોર ચંદ્ર વાતાવરણમાં પણ કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યના લાંબા ગાળાના મિશનમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હર્મુઝ સમુદ્ર ધુની બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધેઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
1: અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તાવિત સમજૌતે કી તુલના 2015 કી સંયુક્ત કાર્ય યોજના સે ભી કી. ઉન્હોને કહા કી ઉનકે પ્રસ્તાવિત સમજૌતે સે ઈરાન કે પરમાણુ હથિયારોં પર પૂરી તરહ અંકુશ લગેગા. ઉન્હોને દાવા કિયા કી ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર પ્રભાવી રોક લગાઈ ગઈ હૈ ઔર શેષ પરમાણુ સામગ્રી બાદ મેં નષ્ટ કર દી જાયેગી. ઉધર ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાગેઈને કહા કી તુરંત કિસી સમજૌતે પર હસ્તાક્ષર કી ઉમ્મીદ નહીં હૈ. ઉન્હોને કહા કી યે સમજૌતા આજ નહીં હોગા, હો સકતા હૈ કી અગલે કુછ દિનોં મેં એસા સંભવ હો. ઈરાન કે લોક પ્રસારક इस्लामिक रिपब्लिक ऑफ ईरान ब्रॉडकास्टिंग के अनुसार श्री बागई ने दूसरे पक्ष की विसंगति के कारण जारी वार्ता प्रक्रिया से तुरंत कोई उम्मीद जाहिर नहीं की. समाचार कक्ष से कृष्णकांत.
0: संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधियाए हिमाचल प्रदेश में पोस्ट विभाग द्वारा ड्रोन आधारित टपाल सेवा शुरू करने की जाहरात करी. आ सेवा राज्य में मंडी मुख्य पोस्ट ऑफिस रहेधर शाखा वच्चे शुरू करवामां आवशे. आ पहल ग्रामीण डाक सेवकों अने डाक सहायकों साथे केन्द्रीय मंत्री की बातचीत दरमियान मळेला प्रतिसाद पर आधारित छे. मंत्रालये जणाव्युं के विभाग आगामी 3 महीना में हिमाचल प्रदेश और आसाम में आश्रे 150 स्थळोए ड्रॉन आधारित टपाल सेवा शुरू करवानी योजना छे. मंत्रालये उमेर्युं के मंडी मुख्य पोस्ट ऑफिस थी आश्रे 12 किलोमीटर दूर स्थित रहेधर शाखा सुधी पहोंचवामां 2 कलाकथी वधु समय लागे छे. ड्रॉन सेवा समय આ ઘટાડીને માત્ર 7 મિનિટનો કરશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. ભારતે 22 ઓવર અને 5 બોલમાં 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24 ઓવર અને 5 બોલમાં 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરગુર બારારે 3-3 વિકેટ લીધી હતી. સતત વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેને 25-25 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ બર્મિંગહામના એડબેસ્ટન ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજે અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં મોદીની ફ્રાન્સ યાત્રા, ચોમાસું, અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફ્રાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દિવ્ય ભાસ્કરે, અમેરિકા ઈરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ ભાગને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન

પાકિસ્તાન સામે ટકરાશે. અને ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

96.7 મેગાહર્ટઝ તો મિત્રો આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હરમાળામાં આગળ વધીએ. પહેલાં આવો ઝરોખા અંતર્ગત સાંભળીએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની વિગતો. આઠ ને પંદરે વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ત્રિવેણી. 8:30 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. બરાબર 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર. આજનો કાર્યક્રમ અભિનેતા ભારત ભૂષણ પર કેન્દ્રિત હશે. 10:50 લઈને આવીશું ગુજરાતી ગીતો. ધૂમ મજાવતા મસ્તી ભર્યા ગીતો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અંતર્ગત આપ માણશો 10:30. 11:50 થીમ આધારિત ફિલ્મી ગીતો દિલ સે કાર્યક્રમ તરન્નુમ. જૂના હિન્દી ગીતોનો આ કાર્યક્રમ આપ બરાબર 11:30 અમારી સાથે જોડાઈને માણી શકો છો. 12:05 આપ માણશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ યાદો કે મહેફિલ. 1:00 કાર્યક્રમ સુરીલા સફર. ત્રિવેણી કાર્યક્રમનું પુનઃપ્રસારણ 2:00. 2:35 ગુજરાતી ગીતો. 3:00 મન ચાહે ગીત. 3:30 નાટ્યતરંગ ડ્રામા. 4:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ ઉજાલ્યો ઉનકી યાદો કે. આજનો કાર્યક્રમ કવિ પ્રદીપ પર કેન્દ્રિત હશે, જેમાં વાત કરશે તેમની દીકરી. સાંજે 5:00 લઈને આવીશું ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ. સુરીલી સાંજ આ કાર્યક્રમ 5:30 આપ માણશો. કાર્યક્રમમાં હશે કેટલાક ગુજરાતી ગીતો. 6:00 આર્થિક વિકાસ કી બઢતી ગતિ વર્તમાન કેન્દ્ર સરકાર કે 12 સાલ કે ઉપલક્ષ મેં ચર્ચા. આ કાર્યક્રમ પ્રોફેસર સોનલ યાદવ સાથે આપ સાંભળી શકશો અને ત્યારબાદ પ્રસ્તુત કરીશું કાર્યક્રમ સુરીલા સફર. 7:00 વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્ય ગાથા. હાસ્ય નાટિકા રજૂ કરતો કાર્યક્રમ હવામહેલ રોજની જેમ 8:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી. 8:15 કાર્યક્રમ ચિત્રલોક. 9:00 વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્રથી કાર્યક્રમ આપકે લીએ. 9:30 ફિલ્મ સંગીત. રાત્રિના 10:00 કાર્યક્રમ છાયા ગીત અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત.

આ સાથે જ દેશ વિદેશ અને પ્રદેશના સમાચાર નિયત સમયે આપના સુધી પહોંચાડતા રહીશું. તો ઝરોખા અંતર્ગત આહાથી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની વિગતો આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે 96.7 મેગાહર્ટ્ઝ પર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણમાં એટલે કે બરાબર 8 કલાકે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર પ્રભાત. ત્યારબાદ

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ફાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિમાચલ પ્રદેશમાં પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી. ઇસરોના ચેરમેન વી નારાયણે જણાવ્યું કે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન

જણાવ્યું છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે 74 કરોડ 32 લાખ રૂપિયાના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. જૂનાગઢના કેશોદ હવાઈ મથકનું 363 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે અરજીઓ મંગાવી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

કાગળને હું કોરો મૂકી ક્યારેક એવું પણ ઝંખી લઉં, કાગળને હું કોરો મૂકી ક્યારેક એવું પણ ઝંખી લઉં કે તું હાથ તારો લંબાવ તો હું સ્પર્શનું કાવ્ય લખી લઉં. આ સુંદર મજાની પંક્તિઓ સાથે સ્વાગત છે શ્રોતા મિત્રો આપનું 96.7 મેગાહર્ટ્ઝ. આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. પ્રસ્તુત કરી છે કાર્યક્રમ ગુજરાતી ગીત. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ક્યારેક ફિલ્મી ગીતો આપણે સંભળાવીએ છીએ, ક્યારેક ગેર ફિલ્મી ગીતો સંભળાવીએ છીએ, અને એ જ કડીમાં આજે આપના માટે પસંદ કર્યા છે કેટલાક સુમધુર ગુજરાતી ફિલ્મી ગીતો. જૂના ફિલ્મી ગીતો પણ સદાબહાર ગીતો. તો આવો કાર્યક્રમની શરૂઆત કરીએ. રાણક દેવી ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે સુમન કલ્યાણપુરના સ્વરમાં, ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ.

રાણક દેવી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. સુમન કલ્યાણપુરનો સ્વર હતો. અને હવે ગોરખધંધા આ ફિલ્મમાંથી ગીત આપના માટે પસંદ કર્યું છે ગીતા રોય અને સાથીઓનો સ્વર, ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ.

0: નારી તું નારાયણી આ ફિલ્મનું ગીત આપ હમણાં જ સાંભળી રહ્યા હતા. આશા ભોસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર હતો. સંગીત અને ગીત રચના અવિનાશ વ્યાસની હતી. ગુજરાતી ગીતો માણી રહ્યા છો આપ 96.7 મેગાહર્ટ્ઝ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: દિશા સ્કીમનો ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગૃતતાના કાર્યક્રમમાં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લોના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
6: गुजराती गीतों माणी रहा छो आप 96.7 मेगाहर्ट्ज विविध भारतीना अमदावाद केंद्र पर थी. विज्ञापन विराम बाद फरी एक बार आपने लई जवा छे फिल्मी गीतों नी सफर पर. जी हाँ मित्रों, आज गुजराती गीतोना कार्यक्रम में आपने संभळावी रह्या छे गुजराती चित्रपटना केटलाक सुमधुर सदाबहार यादगार गीतों. आज કડીમાં આગળ વધીએ. લાખો ફૂલાણી આ ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરનો સ્વર, શબ્દરચના અવિનાશ વ્યાસની, સંગીત ગૌરાંગ વ્યાસનું.

સુમન કલ્યાણપુર અને ઉષા ખન્નાના સ્વરમાં આ હતું લાખો વણઝારો ફિલ્મનું ગીત. સંગીત હતું ભાનુ ઠક્કરનું અને શબ્દરચના હતી બરકત વિરાણીની. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ગુજરાતી ચિત્રપટ સંગીતના કાર્યક્રમમાં આજની અંતિમ પ્રસ્તુતિ ફિલ્મ રૂપાંતે માળતેનું આ ગીત આપ સાંભળશો મન્ના ડે અને સાથીઓના સ્વરમાં. ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ.

96.7 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતોના કાર્યક્રમનો સમય થઈ ચૂક્યો છે. જી હા મિત્રો, પ્રસ્તુત કરે છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. સંગીત એટલે પ્રેમની ભાષા, સંગીત એટલે નૃત્યની ભાષા, અને સંગીત એટલે કોઈના પણ દિલ સુધી પહોંચવાની ભાષા. અને આ સંગીત જ એક એવું માધ્યમ છે કે જે દિલ સાથે વાત કરે છે અને આપણને ઝૂમાવી દે છે. તો ચાલો ઝૂમતા ઝૂમતા ગીતો સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ આપના માટે પસંદ કરી છે કુછ કુછ હોતા હૈ ફિલ્મથી. આ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને

તો ઝૂમતા ઝૂમતા ધૂમ મચાવતા મસ્તી ભર્યા ગીતો આપ સાંભળી રહ્યા છો. બની શકે કે તમે કારમાં ક્યાંક જતા હોય ને આજુબાજુવાળા તમને બહુ વિચિત્ર રીતે જુએ, પણ એમને ક્યાં ખબર છે કે તમારી કારમાં અત્યારે 96.1 મેગાહર્ટ્ઝ પર વાગી રહ્યા છે મસ્તી ભર્યા ગીતો અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. બસ તો આપની મનોરંજનમાં, આપની આ મસ્તીમાં બિલકુલ ખલેલ નથી પાડવી. કહો ના પ્યાર હૈ આ ફિલ્મનું ગીત હવે આપના સુધી મોકલી રહ્યા છે બાબુલ સુપ્રિયોનો સ્વર, રાજેશ રોશનની ધૂન, ઇબ્રાહીમ ઇશ્કના શબ્દો.

0: ધૂમ મસ્તી ધૂમ આ કાર્યક્રમમાં આગળ વધીએ પહેલાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે ટોપ 5 દેશો મે આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ, જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર

0: સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
2: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: મિત્રો, જીવન જ્યારે આપણી સાથે હોય છે ત્યારે એમ લાગે છે કે જીવવાનું નામ એટલે મજા અને મસ્તી. તો દરેક ક્ષણને ભરપૂર રીતે જીવીએ, ખુશીઓથી ભરી દઈએ, ચિંતાઓ છોડી દઈએ, હસતા રહીએ, નાચતા રહીએ, ગાતા રહીએ અને મસ્તીથી સાંભળતા રહીએ 96.7 MHz પર વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનું અંતિમ ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છે ઝૂમ બરાબર ઝૂમ. આ ફિલ્મનું શીર્ષક ગીત આપ સાંભળશો કે સુખવિંદર સિંગ, મહાલક્ષ્મી અય્યર અને શંકર મહાદેવનનો સ્વર. શંકર અહેસાન લોયની ધૂન પર, ગુલઝારના શબ્દો.

0: બસ, તો આજ રીતે ઝૂમતા અને મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ અહીં પૂરો કરીએ. 96.1 મેગાહર્ટ્ઝ આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. સવારના 11 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 11 કલાકે આપ સાંભળશો FM ન્યૂઝ હેડલાઇન.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આજે વિશ્વ રક્તદાતા દિવસ પર આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આયુષ મંત્રાલયના વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. ટપાલ વિભાગ હિમાચલ પ્રદેશમાં ડ્રોન આધારિત ટપાલ સેવાઓ શરૂ કરશે. ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગ ચંદ્ર લેન્ડર માટે સંયુક્ત રીતે અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની આશા વ્યક્ત કરી છે. ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારનો સમયપત્રક જાહેર કર્યું છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. મ્યાનમારમાં ગઈકાલે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇટાલીની રાજધાની રોમમાં ગઈકાલે સ્થળાંતર મુદ્દાના સમર્થન અને વિરોધમાં અલગ અલગ વિરોધ પ્રદર્શન કરાયા. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ.

યોજાઈ. ભાવનગર એરપોર્ટ ખાતે સીઆઈએસએફ દ્વારા નાણાકીય જાગૃતિ સત્ર યોજાયું. સ્વિટઝરલેન્ડમાં આજે વસ્તી મર્યાદાના પ્રસ્તાવ પર લોકમત યોજાઈ રહ્યો છે. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ફિફા વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડે હૈતીને 101-0 હરાવીને 28 વર્ષ પછી જીત મેળવી. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.

96.7 FM પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. નમસ્કાર દોસ્તો, અત્યારે સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. હવે સમય છે આપણા થીમ પર આધારિત કાર્યક્રમનો. કાર્યક્રમ છે થીમ પર આધારિત કાર્યક્રમ રજૂ કરીએ દિલ સે. આ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું રસ્તા વિશે, એટલે કે આપણે ચાલીએ છીએ તે રસ્તા, તેવી જ રીતે આપણું જીવન પણ એક રસ્તા જેવું છે. દોસ્તો, આપણને બધાને ખબર છે કે રસ્તા આપણને મંઝિલ સુધી લઈ જાય છે. ગામમાં ચાલતા હોઈએ, રસ્તા પર ચાલતા હોઈએ કે જીવનમાં ચાલતા હોઈએ, પણ આપણને મંઝિલ સુધી ચોક્કસ લઈ જાય છે. દરેક રસ્તો એક નવી વાર્તા કહે છે. જીવન પણ એક રસ્તા જેવું છે, ચાલતા રહેવાનું. મુશ્કેલ રસ્તા જ આપણને મજબૂત બનાવે છે. એકલું ચાલે તો રસ્તો કપાય, સાથે ચાલે તો સફર થાય. રસ્તા પરના ખાડા જ આપણને સંભાળીને ચાલતા શીખવે છે. સીધો રસ્તો ટૂંકો હોય, પણ વાંકો ચૂકો રસ્તો ઘણું શીખવી જાય છે. દરેક મોટી સફરની શરૂઆત એક નાના રસ્તાથી જ થાય છે. આપણે નાના રસ્તાથી શરૂ કરીએ તો જ મોટી સફર પૂરી થાય છે. રસ્તા ગામને શહેર સાથે અને દિલને દિલ સાથે જોડે છે. ભૂલી જવાય તો ભટકાઈ જવાય, પણ હિંમત રાખે તો મંઝિલ મળે જ. તો જીવનના આ રસ્તાઓની સંવેદનાઓથી ભરેલા ગીતો આજે આપણે દિલસે કાર્યક્રમમાં સાંભળીશું. સાંભળીએ આ પ્રથમ ગીત.

આ હતું જોશીલા ફિલ્મનું ગીત, કિશોર કુમારના સ્વરમાં. સંગીત હતું આર ડી બર્મનનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ મોહમ્મદ રફી તથા કિશોર કુમારનો સ્વર. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આવી રહ્યું છે રામ બલરામ, આ ફિલ્મનું ગીત.

0: સાત્વિક રસ્તા.
1: અંધારી રાતે દીવો બનીને બળે છે, સ્વપ્નોના પગલે મંઝિલને મળે છે. ભટકી જાઉં તો રસ્તો પાછો બોલાવે, કે થોભ સંભાળ અને ફરી ચાલ એમ કહેવડાવે. જીવનનો રસ્તો છે વાંકો ચૂકો, પણ હિંમતથી ચાલે તો દરેક પગલું સુખો. દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળી લતા મંગેશકર, કિશોર કુમાર તથા સાથીઓના સ્વરમાં કાલા પથ્થર ફિલ્મનું ગીત, શબ્દો સાહિરના, સંગીત રાજેશ રોશનનું.

આ હતું હરિયાલી ઓર રાસ્તા. આ ફિલ્મનું શીર્ષક ગીત લતા મંગેશકરના સ્વરમાં, ગીત રચના હસરત જયપુરીની, સંગીત હતું શંકર જયકિશનનું. હવે સાંભળીએ કાર્યક્રમનું અંતિમ ગીત.

આ હતું કુમાર શાહનું તથા અલકા યાજ્ઞિકના સ્વરમાં વિજય પથ ફિલ્મનું ગીત. આ સાથે જ દિલસે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 11:30 થઈ છે. હવે સમય છે કાર્યક્રમ તરન્નુમનો. તરન્નુમમાં સાંભળીશું કેટલાક જૂના યાદગાર હિન્દી ફિલ્મી ગીતો. આ છે ગુડ્ડી ફિલ્મનું ગીત વાણી જયરામના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે સાંભળીએ બરસાત કી એક રાત. આ ફિલ્મનું ગીત લતા મંગેશકર તથા કિશોર કુમારના યુગલ સ્વરમાં, આનંદ બક્ષીના શબ્દો સંગીત છે આર ડી બર્મન.

આ હતું ચુપકે ચુપકે ફિલ્મનું શીર્ષક ગીત લતા મંગેશકરના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલેનો સ્વર. શબ્દો છે ગુલઝારના. આવી રહ્યું છે અંગૂર ફિલ્મનું ગીત.

તરન્નુમ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ઘરોંદા ફિલ્મનું ગીત રૂના લૈલા તથા ભૂપેન્દ્રના સ્વરમાં. સંગીત છે જયદેવ.

હવે પછીના ગીતને સ્વર મળ્યો છે લતા મંગેશકરનો. નૂરી ફિલ્મના આ ગીતના શબ્દો લખ્યા છે જ્યાં નિસાર અખ્તરે અને સંગીત આપ્યું છે ખૈયામે.

આ હતો નોરી ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીત હતું ખૈયામનું. તરન્નમ કાર્યક્રમનું પ્રસારણ આપે સાંભળ્યું વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વિશ્વ રક્તદાતા દિવસ પર લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ યમુના કિનારે સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું. ઇટાલીની રાજધાની રોમમાં સ્થળાંતર કરનારાઓના સમર્થનમાં અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શનો થયા. આંધ્રપ્રદેશ વિઝાગ સ્ટીલ પ્લાન્ટ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 10 થયો. સરકારે શક્ય તમામ મદદની જાહેરાત કરી. બોટાદના અવની ચાવડાની ભારતીય અંડર 19 ટીમમાં પસંદગી. સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જૂનાગઢમાં 67.93 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 3 મહિલાઓ અને કિશોર સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સ્કોટલેન્ડે હેતીને 1-0 હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026માં 28 વર્ષમાં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય મેળવ્યો. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.

હવે જોઈએ અમારા હવે પછીના દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. થોડી જ વાર પછી એટલે બરાબર 12:05 સાંભળીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ, જે અમારા મુંબઈ કેન્દ્રથી રિલે થશે. 1:00 સુરીલા સફર, 2:00 સાંભળીશું કાર્યક્રમ ત્રિવેણી,

બપોરે 2:35 કેટલાક ગુજરાતી ગીતો સાંભળીશું. બરાબર 3 વાગે રજૂ થશે મન ચાહે ગીત. 3:30 નાટ્ય તરંગ અંતર્ગત ડ્રામા. 4 વાગે સાંભળીશું પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કી.

સાંજે સાંભળીશું બરાબર 5 વાગે સરગમ કાર્યક્રમ. કેટલાક ગુજરાતી ફિલ્મી તથા ગેરફિલ્મી ગીતો સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત સાંજે 5:30 વાગે. વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષના ઉપલક્ષમાં ચર્ચા સાંભળીશું. કાર્યક્રમ રજૂ થશે આર્થિક વિકાસ કી બઢતી ગતિ. કાર્યક્રમનો સમય છે બરાબર 6 વાગે. સાંજે 7 વાગે ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ વિશેષ જયમાલા. રાત્રે 8 વાગે હંમેશની જેમ કાર્યક્રમ હવા મહેલ. રાત્રે 9 વાગે આપકે લીએ 9:30 ફિલ્મ મ્યુઝિક અંતર્ગત સાંભળીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. બરાબર 10 વાગે છાયા ગીત અને રાત્રે 10:30 ઢલતી જાય રાત આ કાર્યક્રમ રજૂ થશે. આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિશે માહિતી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી. થોડી જ વારમાં સાંભળીશું કાર્યક્રમ યાદો કી મહેફિલ જે અમારા મુંબઈ કેન્દ્રથી રિલે થશે.

0: યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से.
5: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

0: जलालाबादी के बोल थे आशा भोसले मोहम्मद रफी के युगल सुरों में। फागुन फिल्म का गीत आपने सुना।
1: अरे सुनो, आजकल ये क्या
2: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
3: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
4: पुलिस
5: मिस सीमा
4: जी,
5: हमनाज पुलिस स्टेशन है आओ। ઉભારો નહીં તો ઘરે આવી જઈશું। હા
4: કેમ પણ હું
5: એકલા બીજા રૂમમાં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો।
4: ડિજિટલ અરેસ્ટ?
5: 1 લાખ આપો, બચી જશો।
4: આટલા પૈસા?
5: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે। હો
4: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
5: અરે
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો। તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
6: હેલો મમ્મા,
4: હાય।
7: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો।

0: આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડ ની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा जैसे क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને

રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું, જનઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થા અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરુની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92.55 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય 4 ગીરડી અને સેરાઈકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારોનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમીઝ લિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી

0: બિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आईसीसी महिला टी20 विश्व कप में आज भारत का सामना चिर प्रतिद्वंदी पाकिस्तान से होगा. मैच बर्मिंघम के एस्बेस्टन में भारतीय समय के अनुसार शाम 7 बजे से शुरू होगा. भारत पाकिस्तान के साथ अब तक हुए 16 में से 13 मैच अपने नाम कर चुका है.
0: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામીનેઈના અંતિમ સંસ્કારનું સમયપત્રક જાહેર કર્યું છે. ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખામેને દરગાહ ખાતે યોજાશે. 6 અને 7 તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા. સ્થળાંતર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતી એક પહેલને સંસદમાં ચર્ચા કરવા જરૂરી 50,000 સહીઓ મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરુમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: હવે સાંભળીશું સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ.
3: આપ દર્પણ કો કહાં રખના હૈ ઇસ બારે મેં ભી ધ્યાન દેતે હૈ તો જરૂર બતાઈએ. એક ઓર શ્રોતા ને
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

ના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ.

કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયાચા વાંચે છે. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પત્રકાર પરિષદ યોજી આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તે મુજબ જિલ્લામાં પહેલા તબક્કાની જનકલ્યાણ શિબિર હેઠળ 11 જિલ્લા પંચાયત બેઠક પર સેવા સેતુ જેવા કાર્યક્રમ યોજાયા, જ્યારે આવતીકાલે 17 અને 19 જૂને યોજાનારા આગામી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકને આવરી લેવાશે. જ્યારે જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાનું ગઈકાલે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત 16 થી 20 તારીખ સુધી જિલ્લામાં તાલુકા દીઠ યોજાનારા એક એક કાર્યક્રમમાં અંદાજે 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન કરાશે. તો અમરેલીમાં આજે યોજાનારા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વિકાસના 12 વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. કચ્છના ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ ચાવડાએ આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તો સુરતમાં નવયુગ મહાવિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયા માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું. વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમની માહિતી આપી. ડાંગના આહવામાં અતિથિગૃહ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જ્યાં સુધી દેશનો ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે.
1: પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતે રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે. ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ. ત્યાં કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે સારું કામ કર્યું છે.
0: મહીસાગર એસઓજી પોલીસે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થતી 2 મહિલાને પકડી પાડી છે. આ બંને મહિલા ગોધરા અને નડિયાદમાં છુપાયેલી હતી. જોકે મહીસાગર પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જીએલ ચૌધરીએ જણાવ્યું.
2: મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હન

0: ની ગેંગ હતી એ બાબતમાં બીજા મહિનામાં ગુનો દાખલ થયેલો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ SOG એ પકડ્યા છે. જેઓ બંને બીજા મહિનાની અંદર આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા.
1: જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે અવસાન થયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાંબા સમયથી બીમાર સ્વર્ગીય દીનાબેન માડમે આજે અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે 4:30 વાગે તેમના નિવાસસ્થાન નવા ગામ ઘેડથી તેમની અંતિમ યાત્રા યોજાશે. તેમના અવસાનથી માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો.
2: FM 96.7 પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર.
3: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આ કાર્યક્રમમાં સાંભળીશું કેટલાક ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ ઈશાની મહેતા, શિલ્પા આયંગર, વિનીતા આયંગર તથા સાથીઓના સ્વરમાં એક ગીત. સંગીત છે કૌશિક મિસ્ત્રી.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
3: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: बेटा, दाल माँ मीठा नहीं जगह है खान.
5: સાંભળે મૌલી દવે તથા હેમંત દવેના સ્વરમાં આ ગીત.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: વિવિધ ભારતી કા યે કાર્યક્રમ હૈ મન ચાહે ગીત.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હું અમી આપ સૌનું સાંજની સભામાં સ્વાગત કરું છું. કાર્યક્રમ કાર્યક્રમમાં આપ સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત એસપી બાલાસુબ્રમણ્યમના સ્વરમાં. ફિલ્મનું નામ છે મેને પ્યાર ક્યા. સંગીત નિર્દેશન લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતના શબ્દો છે અસદ ભોપાલીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો મહેબૂબે લખેલી અને એ આર રહેમાને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને હરિહરન અને સ્વર્ણલતાના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે રંગીલા.

કાર્યક્રમમાં હવે સાંભળશો લકી નો ટાઈમ ફોર લવ ફિલ્મનું ગીત. આશા ભોંસલેના સ્વરમાં, સંગીત નિર્દેશન છે અદનાન સામીનું, ગીતકાર સમીર.

સરગમ કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું તાલ ફિલ્મનું ગીત સુખવિંદર સિંઘ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન છે એ આર રહેમાનનું અને ગીતના શબ્દો છે આનંદ બક્ષીના.

0: સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો લતા મંગેશકર અને એમસી શ્રીકુમારના શબ્દો સ્વરમાં. ફિલ્મનું નામ છે દિલ સે, સંગીત નિર્દેશન એ આર રહેમાનનું અને ગીતના શબ્દો છે ગુલઝારના.
1: ચલે જા ચલે

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ સે ફિલ્મનું ગીત લતા મંગેશકર અને એમસી શ્રીકુમારના સ્વરોમાં. સંગીત નિર્દેશન હતું એ આર રહેમાનનું અને ગીતના શબ્દો ગુલઝારના. આ સાથે જ આજનો સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સુરીલી સાંજ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.
1: હર રોજ સવા 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલી સાંજ, જેમાં સાંભળશો કેટલાક ગુજરાતી ફિલ્મી અને ગેરફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત અલકા યાજ્ઞિક અને કરશનદાસ સાગઠિયાના સ્વરોમાં. ફિલ્મનું નામ છે કંકુની કિંમત. ગીતના શબ્દોને સંગીત નિર્દેશન છે અવિનાશ વ્યાસનું.

0: असा ने शेर बसाया ई हाचू बापू जी ने आश्रम बनाया हाचू
1: हाचू
0: पण जेन बुद्धि पानिए एवा तमे नवेली नाथ केम कापो छो काचू
1: काचू काचू
0: અહમદ શાહ ખરા પણ અમદાવાદ ના નહીં બાપુજી ધરાર કાઠિયાવાડ ના બોલો ખોટું કે હાચું
1: હાચું હાચું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કંકુની કિંમત ફિલ્મનું ગીત. મિત્રો, જીવન ખૂબ જ રસપ્રદ છે. ક્યારે ક્યાં અને કેવી રીતે કોઈ વ્યક્તિ આપણા દિલમાં સ્થાન બનાવી લે છે એ કોઈ કહી શકતું નથી. ક્યારેક એક મુલાકાત વર્ષો સુધી યાદ રહી જાય છે, તો ક્યારેક કોઈ અજાણી વ્યક્તિ જીવનની સૌથી ખાસ વ્યક્તિ બની જાય છે. પ્રેમ પણ કદાચ આવો જ હોય છે. એ ક્યારેય દરવાજો ખખડાવીને નથી આવતો, એ તો બસ શાંતિથી દિલમાં પ્રવેશી જાય છે અને પછી જીવનની દરેક પળને રંગીન બનાવી દે છે. જ્યારે દિલ કોઈ માટે ધડકવા લાગે છે ત્યારે મન બસ એટલું જ કહે છે કે આ બધું ક્યારે થયું, કેવી રીતે થયું, કંઈ ખબર જ ના પડી. પ્રેમની આવી જ નિર્મળ અને સુંદર લાગણીઓને શબ્દોને સંગીતથી સજાવતું એક અદ્ભુત ગીત આપણે સાંભળશું. ફિલ્મનું નામ છે બેટર હાફ, શબ્દો છે ચિરાગ ત્રિપાઠીના, સંગીત નિર્દેશન છે નિશિત મહેતાનું, સ્વર છે પરાગી અમર અને વિશ્વનાથ બાટુંગેનો. તો આવો સાંભળીએ આ સુંદર મજાનું ગીત.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી

0: બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સુરેલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં કડુ મકરાણી ફિલ્મનું ગીત. ગીતના શબ્દોને સંગીતે સજાવ્યું છે અવિનાશ વ્યાસે.

સુરીલી સાંજ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો વિભા દેસાઈ અને હર્ષદા રાવલના સ્વરોમાં. ગીતના શબ્દો છે અવિનાશ વ્યાસના અને સંગીત છે ગૌરાંગ વ્યાસનું.

0: આગી સાથે જ આજનો સુરેલી સાંજ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ કર્યાના ઉપલક્ષમાં કાર્યક્રમ આર્થિક વિકાસ કી બઢતી ગતિ.
1: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા આર્થિક વિકાસની વધતી ગતિ. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

0: મિત્રો નમસ્કાર. મિત્રો, આપનું સ્વાગત આ વિશેષ કાર્યક્રમમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર સોનલ યાદવ. સોનલબેન, આપને નમસ્કાર.
1: નમસ્કાર.
0: મિત્રો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં આપણે જે વિશેષ શ્રેણી ચલાવી રહ્યા છીએ એ સંદર્ભમાં દેશની આર્થિક નીતિઓ પર વાત કરવા માટે આપણી સાથે છે ડૉક્ટર સોનલ યાદવ. તેઓ અમદાવાદની બહુ જાણીતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, અર્થશાસ્ત્રના અધ્યાપિકા છે, અર્થશાસ્ત્ર પર એમની પકડ પણ બહુ જ છે. સોનલબેન, આપણે જ્યારે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રની સિદ્ધિઓની વાત આપણે કરતા હોય ત્યારે, કારણ કે આર્થિક ક્ષેત્રની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની અસર દરેક ક્ષેત્રો પર પડતી હોય,
1: સાચી વાત છે.
0: તો એક અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે કેન્દ્ર સરકારની છેલ્લા દાયકાની અર્થવ્યવસ્થાની વાત અથવા તો અર્થશાસ્ત્રની નીતિઓની વાત આપણે કરવી હોય તો આપ એને કઈ રીતે મૂલવશો?
1: સો આર્થિક નીતિઓની છેલ્લા 12 વર્ષની આપણે વાત કરીએ ત્રિલોકભાઈ, તો આપણે એને બેઝિક સુવિધાઓથી ચાલુ કરીશું.
0: એટલે
1: ઘરમાં આપણે રહીએ છીએ તો એ ઘરમાં કેટલી બેઝિક સુવિધાઓ આપણને જોઈએ? તો આપણને એક તો ખાવા માટે અનાજ જોઈએ, પાણી જોઈએ, પીવા માટે સ્વચ્છ પાણી જોઈએ, રાંધવા માટે તમને ગેસ જોઈએ, બરાબર. બહાર ફરવા જાઓ તો તમને સારી સુવિધાઓ, સરસ રોડ જોઈએ, ફ્યુઅલ જોઈએ, રાઈટ. તો પહેલા ફેઝમાં આપણે જોઈએ તો સરકારે 2014 થી 2019માં આ બધી સુવિધાઓ, જેને માળખાકીય સુવિધાઓ, બેઝિક સુવિધાઓ કહેવાય, એની પર ભાર મૂક્યો. તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા 2014માં જનધન યોજના, એને આપણે જેમ ટ્રિનિટી પણ કહીએ છીએ, જનધન આધાર મોબાઈલ,
0: બરાબર,
1: રાઈટ. સો જનધન યોજના અંતર્ગત તમે ગામડામાં રહેતો જે શ્રમિક છે જેની પાસે બેંક એકાઉન્ટ નહોતું, એને બેંક એકાઉન્ટ ખોલાયું, રાઈટ. ઘરમાં બચત કરતો હતો જે સેફ નહોતું, હવે એ બેંકમાં બચત કરતો થયો. ગવર્મેન્ટે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી કહીએ, એનો લાભ એને મળ્યો.
0: એટલે ગવર્મેન્ટની જે લાભ મળતા હતા એ સીધા એના ખાતામાં જમા થાય,
1: રાઈટ. પહેલા વચ્ચે કોઈ વચેટીયો હતો,
0: બરોબર,
1: જે કદાચ ધક્કો ખવડાવતો હતો, એને પૂરા પૈસા નહોતો આપતો. તો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના પણ ફાયદાઓ આ બેંક એકાઉન્ટ ખુલ્યું એનાથી મળ્યું,
0: બરોબર.
1: અને એ સલામત રીતે બચત પણ કરી શકે છે,
0: બરોબર.
1: એટલે નાણાકીય સલામતી છે, લીકેજીસ ઘટ્યા જે આપણે કહીએ. બીજી વાત કરીએ તો વીજળી, તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ, ખૂણે ખૂણે નાના નાના ગામમાં સૌભાગ્ય યોજના હેઠળ હવે વીજળી પહોંચી,
0: બરોબર.
1: તો વીજળી પહોંચી તો શું ફાયદા થયા? તો પહેલા તમે 6 વાગ્યા સુધીમાં કામ આટોપી લેતા હતા, હવે બાળકોને હોમવર્ક કરવું હોય તો રાત્રે લાઇટ હોય તો એ લોકો હોમવર્ક પણ કરી શકે છે. એટલે એજ્યુકેશનમાં પણ એનો ફાયદો છે, એટલે એ બીજી વાત. ગૃહિણીઓને રાંધવાનું હોય તો ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ, એલપીજી ગેસનું વિતરણ થયું, ડિસ્ટ્રીબ્યુશન થયું,
0: બરાબર.
1: તો હવે મહિલાઓનો ટાઈમ એનાથી પણ બચે છે, સ્વાસ્થ્યમાં સુધારો થયો, કારણ કે લાકડા વીણવા જતી હતી તો ટાઈમ બહુ થતો હતો, પછી ચૂલામાં એ રાંધતી હતી તો ધુમાડાના લીધે એના લંગ્સ ખરાબ થતા હતા. તો આપણે ઇન્ડાયરેક્ટલી કહીએ તો હેલ્થમાં પણ સુધારો દેખાય છે, ક્લિયરલી,
0: બરાબર.
1: અને ટાઈમ બચે છે તો એ ટાઈમમાં કંઈક બીજું પણ કરી શકે છે, રાઈટ. અને આપણે જાણીએ છીએ કે મહિલામાં ઉદ્યોગ સાહસિકતા ખૂબ છે, એ કંઈ નાનું મોટું કામ, સીવણ કામ છે કે ભરતકામ છે, એવું કામ કરીને એ પોતે એક ઉદ્યોગ સાહસિક બની શકે છે, જેના ચાન્સ પહેલા નહોતા, કારણ કે ઘરમાં જ એટલો બધો ટાઈમ જતો રહેતો હતો. પછી આપણને શું જોઈએ તો ટોયલેટ. આપણે જાણીએ છીએ કે પહેલા તો આટલા વર્ષોમાં એવા કેટલા ઘર હતા કે મોસ્ટલી 90% ઘર એવા હતા જેમાં ઓપન ડિફિકેશન, એટલે ટોયલેટ જ,
0: બીજો કોઈ વિકલ્પ નહોતો.
1: હા, કોઈ વિકલ્પ જ નહોતા, એટલે ટોયલેટ છે એ બંધાયા. ટોયલેટ બંધાયા તો એમાં પણ સેનિટેશન તમે કહીએ તો હેલ્થમાં સુધારા થયા, કારણ કે ઓપન ડેફિકેશન છે એ અટકી ગયું. એટલે ટોયલેટ બન્યા તે એક બહુ જ મોટો ફાયદો એમાં પણ છે, કારણ કે બહેનોને પહેલા વહેલી સવારે જવું પડતું, હવે એ એમને એની ચિંતા નથી, એટલે એમની સેફટી પણ એક આપણે જોઈએ તો એ પણ વધી છે. પછી આપણે જોઈએ તો જીએસટી, એ તરત જ તમે જુઓ તો 2014માં સરકાર આવી, પછી જીએસટી આવી, તો જીએસટી પણ એક બહુ મોટું રિફોર્મ છે,
0: બરોબર.
1: પહેલા આટલા બધા તમારે જે ઇનડાયરેક્ટ ટેક્સ હતા એ હવે સબઝ્યુમ થઈ ગયા એક જીએસટીમાં,
0: બરોબર છે.
1: અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા જે રેવન્યુ

0: રેવન્યુઝ પહેલાં કરતાં અત્યારે જીએસટી થકી રેવન્યુ પણ સરકારના વધ્યા છે. એટલે
1: બરોબર છે.
0: બિઝનેસ માટે આજે ગુજરાત રેફ્રિજરેટર બનાવતું હોય તો એ રેફ્રિજરેટર ઇઝીલી એ મહારાષ્ટ્રને પહોંચાડી શકે છે અને તમે એમાં જીએસટી ક્રેડિટ પણ લઈ શકો, એટલે રેવન્યુ પણ માં પણ
1: બરોબર
0: વધારો થયેલો છે.
1: એટલે સોનલબેન, આપણે એક વાક્યમાં કેવું હોય તો આર્થિક નીતિની જે અસર હોય છે જીવનના બીજા ક્ષેત્રો પર પણ પડે છે. એટલે એક આર્થિક નીતિને, નીતિ વિશે કોઈ નિર્ણય લેવાય, એનો ફાયદો આપણી લાઈફની ક્વોલિટી પર પણ પડે એવું આપણે કહી શકીએ.
0: ચોક્કસ ચોક્કસ, કારણ કે તમે જુઓ તો આ બધી જે યોજનાઓ છે એના થકી ક્વોલિટી ઓફ લાઈફ છે ઇમ્પ્રુવ થઈ.
1: એક્ઝેક્ટલી,
0: લોકોની ઇન્કમ વધી, લોકોને રોજગારી મળી, લોકો સારું ખાતા થયા. પહેલા ભૂખમરો એક મોટો પ્રશ્ન હતો, આજે ભૂખમરાથી કોઈ નથી મરતું, કારણ કે સરકાર 80% જનતાને ફ્રી ધન ધાન્ય આપે છે. અને બાકી તમે જુઓ તો પોવર્ટી, ગરીબી જે 2011માં કદાચ 29% જેવી હતી, એ ગરીબી આજે ઓછી 3.5% જેટલી થઈ ગઈ છે.
1: એટલે આખું એક બહુ જ મોટું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ.
0: એક્ઝેક્ટલી. અને ગરીબીની ડેફિનેશન પહેલા જે હતી તેંડુલકર કમિટીએ કેલરી ઇન્ટેક ઉપર જ હતી,
1: બરોબર.
0: પછી રંગરાજન કમિટીએ એને વધારે બ્રોડ બનાવી દીધી, એટલે એમણે ગરીબીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ જેમાં એમણે હેલ્થ અને એજ્યુકેશનને પણ સાંકળી લીધા. એટલે જે ડેફિનેશન છે એ બહુ બ્રોડ થઈ, તેમ છતાં તમે જુઓ તો ગરીબી છે એ એકદમ
1: 5% પ્રેરક પરિબળો છે તમારી દ્રષ્ટિએ કયા કયા છે?
0: મુખ્ય પ્રેરક પરિબળો તો ડિજિટલ ઇન્ડિયા,
1: બરોબર.
0: આપણે સૌથી પહેલા કહીશું કે ડિજિટલ ઇન્ડિયાના ફાયદા ખૂબ જ છે, કારણ કે પહેલા નાના નાના કામ માટે તમારે ગવર્મેન્ટ ઓફિસમાં જવું પડતું અને આપણે જાણીએ છીએ કે ધક્કા બહુ ખાવા પડતા અને ટાઈમ પણ વેસ્ટ થતો. ડિજિટલ ઇન્ડિયાથી તમે નવો ધંધો બી ચાલુ કરવો હોય તો તમે ઓનલાઈન પોર્ટલ ખોલીને એમાં રજીસ્ટર કરી શકો છો,
1: બરોબર છે.
0: તો એક બહુ મોટું રિફોર્મ તમે ડિજિટલ ઇન્ડિયાને કહી શકો,
1: બરોબર.
0: સ્ટાર્ટઅપ ઇન્ડિયા,
1: જી,
0: રાઈટ. આજે આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત લગભગ 139 જેટલી યુનિકોર્ન બની, જેની નેટવર્ક છે કે 1 બિલિયન થી વધારે છે. આપણે ત્રીજા સ્થાને છીએ વર્લ્ડમાં, યુએસ અને ચાઇના પછી આપણે ત્રીજા સ્થાને આવીએ છીએ. એટલે આપણા યુવાઓ છે આમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત બી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમિક્સમાં આપણે જાણીએ છીએ કે જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એના ફાયદાઓ ઘણી બધી જગ્યાએ મળી જતા હોય છે. એટલે સારા રોડ બન્યા, સારા મેટ્રો ટ્રેન આવી,
1: બરોબર,
0: રાઈટ. ગામડાઓ કનેક્ટ થયા શહેરો સાથે, એટલે ખેડૂત હોય કે નાનો બિઝનેસમેન હોય એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એ બધી વધી, એના લીધે ટ્રાવેલ ટાઈમ પણ ઓછો થયો. તો આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને તરત નહીં પણ લાંબા ગાળે એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે લગભગ આપણે 25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તો કોરિયા છે અને ઇન્ડિયા છે લગભગ એક જ સ્થાન ઉપર હતા 50 વર્ષ પહેલા. પણ આજે આપણે જોઈએ કે કોરિયા ખૂબ આગળ નીકળી ગયું. કેમ? કારણ કે કોરિયાએ સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ પર ભાર મૂક્યો.
1: બરોબર છે.
0: કદાચ આપણે આઝાદી પછી આ વસ્તુઓને મિસ કરી ગયા.
1: બરોબર છે.
0: આજે હવે આ સરકારે ચાલુ કર્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થ, જો સારી તબિયત હશે તો પ્રોડક્ટિવિટી વધશે, પ્રોડક્ટિવિટી વધશે, ઉત્પાદન ક્ષમતા તો અલ્ટિમેટલી ગ્રોથ થવાનો જ છે.
1: બરોબર છે.
0: અને જે આપણે આયુષ્યમાન ભારત યોજના છે એના અંતર્ગત પણ આપણે જાણીએ છીએ કે છેવટના માણસને, ગરીબમાં ગરીબ માણસને પણ આજે હોસ્પિટલમાં સર્જરી હોય કે દાખલ કરવાનું હોય,
1: આરોગ્યલક્ષી સુવિધાઓ એના માટે પણ
0: પ્રાપ્ય થઈ ગઈ છે. એટલે બહુ નાની નાની વસ્તુઓ છે પણ એ ખૂબ જ જરૂરી વસ્તુ.
1: એટલે આપણે એવું કહી શકીએ સોનાબેન કે કેન્દ્ર સરકારનું ફોકસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર છે, એટલે કે વ્યવસાય કરવાની સરળતા ઉપર છે અને એનો ફાયદો સામાન્ય માનવી સુધી પહોંચી રહ્યો છે.
0: ચોક્કસ. સો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરીએ તો 2014 પહેલા આપણે કદાચ 169 સ્થાને હતા, આજે આપણે 63 સ્થાને આવી ગયા.
1: એટલે બહુ મોટી પ્રગતિ.
0: એટલે બહુ મોટી પ્રગતિ છે. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લગભગ 10 પરિબળો છે, પેરામીટર્સ, જેમાં મેઇનલી આપણે જાણીએ તો કન્સ્ટ્રક્શન પરમિટ લેવી,
1: બરોબર,
0: કે ઇલેક્ટ્રિસિટીની પરમિટ મળી જાય,
1: બરોબર છે.
0: સૌથી મોટું છે એ લેબર રિફોર્મ્સ થયા, જેમાં તમને જે ઉદ્યોગ સાહસિક છે એને ફ્લેક્સિબિલિટી મળી લેબર રિફોર્મ્સના અંતર્ગત. એટલે જે કોમ્પ્લિકેશન હતા, 29 લેબર લોસ હતા જેને 4 જ લેબર કોડમાં

0: કન્વર્ટ કરી દીધા,
1: બરોબર.
0: એટલે ખૂબ જ સુવિધાજનક થઈ ગયું. પેપર વર્ક ઓછું થઈ ગયું. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એટલે તમારે પહેલા એક ઉદ્યોગ ચાલુ કરવો હોય તો કદાચ 4-5 મહિના લાગી જતા,
1: બરોબર.
0: આજે તમારે એ સમય એકદમ ઓછો થઈ ગયો છે,
1: એટલે પ્રમાણમાં સુગમ બન્યું બધું.
0: કરેક્ટ. એટલે બહારની કંપનીઓને પણ અહીંયા બિઝનેસ કરવા આવવું હોય તો એ કદાચ પ્રોત્સાહન મળે છે, જેને આપણે ઇકોનોમિક્સમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ, કે બહારની કંપનીઓ અહીંયા આવીને પોતાનો બિઝનેસ કરશે, જેના કારણે અહીંયાના લોકોને પણ ફાયદો થશે ને ત્યાંના લોકોને ફાયદો થશે, આપણને વિદેશી હૂંડિયામણ મળશે.
1: કેન્દ્ર સરકારનું એક ધ્યેય એ પણ છે કે ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને, એક અર્થશાસ્ત્રી તરીકે આપનો શું અભિપ્રાય છે?
0: સો વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવા માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓ છે એની પર ભાર મૂક્યો. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા,
1: બરોબર,
0: તમે અહીંયા આવો અને અહીંયા ઉત્પાદન કરો,
1: બરોબર છે.
0: અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, કે તમે વધારે પ્રોડ્યુસ કરશો તમને વધારે ઇન્સેન્ટિવ મળશે,
1: બરોબર.
0: તો આ બધી જે યોજનાઓ છે અલ્ટિમેટલી ટોટલ પ્રોડક્શનમાં વધારો કરશે, ઉત્પાદકતા વધશે, અને બાકી જે ક્વોલિટી ઓફ લાઈફની આપણે વાત કરી કે આરોગ્ય સારું હશે, એજ્યુકેશન સારું હશે, સ્કિલ હશે, તો કદાચ એને આપણે વધારે ઉત્પાદનમાં કન્વર્ટ કરી શકીશું. એટલે આજનો યુવા છે એ ભણેલો હશે અને સ્કિલ્ડ હશે તો ઓબ્વિયસલી એ વધારે સારું પ્રોડ્યુસ કરશે, કારણ કે એની ઉત્પાદકતા વધારે હશે. તો એ રીતે આપણે જોઈએ તો ટોટલ જે આઉટપુટ છે અને ગ્રોથ છે, આજે ભારત છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં, લગભગ 7% ગ્રોથ વિશ્વમાં કોઈ દેશનો નથી, જે બતાવે છે કે આપણે
1: સાચા રસ્તે છીએ.
0: હા, સાચા રસ્તે છીએ,
1: બરોબર. હવે એક અર્થશાસ્ત્રી તરીકે સોનમને એક વાક્યમાં જવાબ મારે તમને પૂછવો હોય કે ફક્ત આર્થિક વૃદ્ધિ પૂર્તિ કે સમાવેશી વૃદ્ધિ પૂર્તિ?
0: મારા મતે સમાવેશી વૃદ્ધિ પૂર્તિ, ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ,
1: બરોબર.
0: એટલે વિકાસ તો જ કામનો કે જો એ બધાને આવરી લે,
1: બરોબર.
0: અને જે શરૂઆતમાં મેં કીધું એમ છેવટના માણસને પણ આ વિકાસ છે એ આવરી લે છે, પછી એ ખેડૂત હોય તો એગ્રીકલ્ચરમાં આટલી બધી સ્કીમ આવી કે એને પણ ડ્રોન દીધી, તો બહેનોને પણ આવરી લીધા. પહેલા કોઈ બહેનો વિશે વિચારતું જ નહોતું, પણ આપણે જો પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના ડેટા જોઈએ તો જેટલી બહેનો આજે એમ્પ્લોયડ છે એમાં લગભગ 80% બહેનો તો એગ્રીકલ્ચરમાં જ કામ કરે છે. તો એ જે કામ કરે છે એમને કંઈક તો ફાયદો થવો જોઈએ,
1: બરોબર.
0: તો આ ડ્રોન દીધી, એ એગ્રીકલ્ચરમાં ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે બહેનોને આ ડ્રોન આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે, સેલ્ફ હેલ્પ ગ્રુપની જે બહેનો છે એમાં. સો એનાથી કેટલો ફાયદો થાય, તમે ફોરકાસ્ટ કરી શકો, તમે સારું વાવણી કરી શકો,
1: ઘણા બધા ફાયદા.
0: હા, અને સોઇલ હેલ્થ કાર્ડ એ પણ દરેક ખેડૂતને એ કદાચ પ્રાપ્ય બન્યા છે. લખપતિ દીદી, એટલે બહેનો ઉદ્યોગ સાહસિક છે પણ એમની પાસે મૂડી નથી, તો સરકાર એમને એમાં પણ હેલ્પ કરી લે છે. એટલે કદાચ આવતા સમયમાં એવું થશે કે ઘણી બધી બહેનો છે એ લેબર ફોર્સમાં એન્ટ્રી લેશે, અને ધીમે ધીમે વધી રહ્યું છે. 23% હતું, એનાથી હવે 45% જેવી બહેનો લગભગ હવે લેબર માર્કેટમાં છે, જેનો મતલબ એમને કામ કરવું છે અને એમને અવસર મળે છે તો એ કામ કરે છે ઘરની બહાર.
1: તો પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવો, તો એના સંદર્ભમાં એક અર્થશાસ્ત્રી તરીકે આપનો સંદેશ યુવા મિત્રો માટે અને શ્રોતા મિત્રો માટે શું રહેશે?
0: ચોક્કસ, હું તો ઓપ્ટિમિસ્ટિક છું, એટલે 2047માં આપણે વિકસિત ભારત થઈશું જ,
1: બરોબર છે.
0: જે રીતે હેલ્થ અને એજ્યુકેશન અને સ્કિલ ઉપર સરકાર ભાર મૂકી રહી છે, એનાથી ચોક્કસ છે એ આજનો યુવા છે ભારતને આગળ લઈ જવાનો છે. મારું તો એવું કેવું છે કે આજે નોકરી શોધવાની જરૂર નથી, નોકરી આપો,
1: બરોબર છે. તમે એવી તકો નિર્માણ કરો,
0: એવી તકો નિર્માણ કરો કે તમે 10 લોકોને નોકરી આપો,
1: બરોબર.
0: અને જો તમે જોબ સીકર ની જગ્યાએ જોબ ગીવર બનશો તો આઈ થિંક અનએમ્પ્લોયમેન્ટ નો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે, કારણ કે આપણે જાણીએ છીએ કે આજે બેકારી બેરોજગારી છે એ બહુ મોટો મુદ્દો છે. પણ કોણ બેરોજગાર છે? આપણે ફરીથી ડેટા જોઈએ તો જે સૌથી વધારે અશિક્ષિત છે, ઇલિટરેટ, એમાં બેકારી સૌથી ઓછી છે,
1: બરોબર.
0: સૌથી વધારે બેકારી જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં છે, લગભગ 2 ડિજિટમાં છે. તો પ્રશ્ન થાય કે આટલું ભણ્યા પછી કેવી રીતે એ બેકાર છે? તો આપણે એ રીતે પણ જોઈ શકીએ કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ રાહ જોઈ રહ્યો છે કરેક્ટ ઓપોર્ચ્યુનિટી.
1: જી.
0: એટલે

0: વેઇટ કરી શકે છે.
1: બરોબર છે.
0: જ્યારે જે ઇલિટરેટ છે એ વેઇટ નથી કરી શકતો, એને એના ઘર માટે કમાવાનું છે, એના મા બાપને ભરણ પોષણ આપવાનું છે. જ્યારે આ જે ભણેલો ગણેલો છે એને ફ્રીડમ છે, એના પેરેન્ટ્સ છે એ કહે છે કે ઓકે બેટા તું રાહ જો, કરેક્ટ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે તું એન્ટર થા, કોઈ ઉતાવળ નથી, ત્યાં સુધી તો બીજી એકાદ ડિગ્રી લઈ લે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એજ્યુકેશનમાં પણ એનરોલમેન્ટ ખૂબ વધ્યું છે. જે લેટેસ્ટ અસર ડેટા પણ બતાવે છે કે બહેનોમાં એનરોલમેન્ટ વધારે વધ્યું છે ભાઈઓ કરતા. એટલે એક બહુ જ ખુશીની વાત છે,
1: સારું ચિહ્ન છે.
0: હા, જેનો મતલબ એ થયો કે હાયર એજ્યુકેશન માટે પેરેન્ટ્સ છે બહેનોને મોકલે છે. અને કેમ મોકલે છે? કારણ કે યુનિવર્સિટી ને એટલી કોલેજો બની,
1: બરોબર,
0: તમે જુઓ તો 1000 થી વધારે યુનિવર્સિટી બની છે ને, અને કેટલી બધી નવી કોલેજો ખુલી. એટલે બહેનો છે એ આરામથી નાનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને કોઈ બી કોલેજમાં એડમિશન લઈ શકે છે.
1: એટલે એક રીતે જોયું તો માળખાકીય સુવિધાઓમાં જે સુધારો થયો, આપણે જે શૈક્ષણિક કે બીજી કોઈ પણ બધી સુવિધા હોય, બધી સુવિધાઓનો વધારો થયો અને એની અસર આપણી જીવનની, આપણી લાઈફની ક્વોલિટી પર પડી રહી છે.
0: ચોક્કસ.
1: તો સોનલબેન, આપણે ભારત સરકારની જે છેલ્લા 12 વર્ષની જે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ છે એ વિશે આપણે એક ચિત્ર શ્રોતાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આપણે બધા જ આશાવાદી છીએ કે આપણું જે સ્વપ્ન છે કે ભારતને એક વિકસિત ભારત 2047 સુધીમાં બનાવવું, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ. આશા સાથે આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.
0: ખૂબ આભાર ત્રિલોકભાઈ આપનો પણ, અને આઈ વિશ 2047 સુધી ઇન્ડિયા વિકસિત ભારત બને
1: જી,
0: અને એમાં આપણે આપણું યોગદાન આગળ
1: આપી શકીએ. થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ ચર્ચામાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આપણે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો કેટલાક જૂના હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત. લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે ઘર. સંગીત નિર્દેશન છે આર ડી વર્મનનું અને શબ્દો છે ગુલઝારના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: સુરીલા સફર કાર્યક્રમમાં પાણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સમર્શો આર ડી વર્મને સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે કારમા અને સ્વર છે આશા ભોંસલે અને આર ડી વર્મનનું.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું

0: અલગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરાના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: સુરીલા સફર કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં દો કલિયા ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન છે રવિનું અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત

0: બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશું ફાગુન ફિલ્મનું ગીત આશા ભોંસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં. સંગીત નિર્દેશન છે ઓપી નૈયરનું અને ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો.

0: ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
0: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

સાગર ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. કિશોર કુમારના સ્વરમાં સંગીત નિર્દેશન હતું આરડી બર્મનનું અને શબ્દો હતા જાવેદ અખ્તરના. સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં રાજકુમાર ફિલ્મનું ગીત. સંગીતકાર છે શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

સાગર ફિલ્મનું ગીત સાંભળી રહ્યા હતા. કિશોર કુમારના સ્વરમાં સંગીત નિર્દેશન હતું આરડી બર્મનનું અને શબ્દો હતા જાવેદ અખ્તરના. સુરીલા સફર કાર્યક્રમમાં માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં રાજકુમાર ફિલ્મનું ગીત. સંગીતકાર છે શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

સુરીલા સફર કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશું મોહમ્મદ રફી અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં. ફિલ્મનું નામ છે હમજોલી. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતી સજાવ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આની સાથે જ આજનો સુરેલા સફર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ વિશેષ જયમાલા.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતીય રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન કાર્યક્રમ વિશેષ જયમાલા. આપ સુનેંગે બસ થોડી દેર મે.
2: પતા હૈ જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મે. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16200 કિલોમીટર હુઈ હૈ. સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: 9 बजे की शोरदा आ गई सुबह सुबह, मुझे भी गाने का मुखड़ा सुना दे. पहले मैं कहता था, अब मेरे लिए कहते हैं लोग, ये वही है कि जो बजता रहा घुंघरू की तरह.
5: वाह.

0: આપ છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર સાથે. થોડી જ ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. મે 2026 સુધીમાં 1,43,00,000થી વધુ લોકોએ અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. સમાચાર વિગતવાર. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા સાથે પોરબંદર બંદરની મુલાકાત લઈ તેના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોઢવાડિયાએ કહ્યું, સદીઓથી દરિયાઈ વારસા પર ઊભું રહેલું આ બંદર રાજ્યને મધ્ય પૂર્વ, આફ્રિકા અને તેનાથી આગળ પેઢીઓથી જોડતું આવ્યું છે. તે સમગ્ર વર્ષ દરમિયાન વેપાર અને આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર રહ્યું છે. ભવિષ્યને જોતા આ બંદરને વિશ્વકક્ષાના દરિયાઈ કેન્દ્ર અને રાજ્યની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શ્રી માંડવિયા અને શ્રી મોઢવાડિયાએ રોકાણકારો અને અગ્રણી ઉદ્યોગકારો સાથે પોરબંદર જેટી અને ભરવાડા ખાતે તૈયાર થનારા ફર્નિચર પાર્કની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન તમામ લોકોએ આ પાર્કની અપાર વિકાસ ક્ષમતાનું મૂલ્યાંકન કર્યું. ઉલ્લેખનીય છે કે દેશના સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક માટે પોરબંદરની પસંદગી થઈ છે. 100 હેક્ટર જમીન પર આ પાર્ક તૈયાર કરાશે. રાજ્યની 879 શાળા અને મહાવિદ્યાલયમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને આણંદમાં 12,733 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં 2,63,345 ઉમેદવાર નોંધાયા. તેમાંથી 2,40,000 ઉમેદવારે પરીક્ષા આપી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ કેન્દ્ર પર ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પેપર સારું ગયું હોવાથી ઉમેદવાર પણ આનંદની લાગણી જોવા મળી. વડોદરાથી ગાંધીનગર પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ભૂમિકા પરમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
1: 9 ફેબ્રુઆરીએ મારું પીઈટી પીએસટી પાસ કર્યું હતું અને ત્યાર પછી મારે અહીંયા ગાંધીનગરમાં થિયરી એક્ઝામ આવી છે. મારું મતલબ કે ઓલ ઓફ ધ રિવ્યુ સારો છે. એક્ઝામ મારી સારી ગઈ છે. સૌથી વધારે રીઝનિંગનું ને એવું પૂછાયું હતું અને સૌથી વધારે કોન્સ્ટિટ્યુશન પૂછાયું હતું. મારું એ પેપર તો સારું ગયું છે અને રીઝનિંગ ને મેથ્સ બી બેઝિક લેવલનું હતું, બહુ હાર્ડ નહોતું.
0: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું, નવસારીમાં માર્ગ જોડાણ અને હવાઈ જોડાણના અભૂતપૂર્વ કાર્ય પૂર્ણ થયા, તેમજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજથી સ્થાનિક સ્તરે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. તેના કારણે તમામ વૈશ્વિક કક્ષાની સુવિધાઓના કારણે લોકોના સમય અને ઇંધણની બચત થઈ રહી છે. નવસારીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન તથા નવસારી જિલ્લા વેપાર અને ઉદ્યોગ મહામંડળના પદગ્રહણ સમારોહને સંબોધતા શ્રી પાટીલે આ વાત કહી. તેમણે મહાત્મા ગાંધીના સવિનય કાનૂન ભંગના ઐતિહાસિક સ્મરણોને તાજા કરતા મહામંડળને કોર્પોરેટ ટૂર ગોઠવવા પણ અપીલ કરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રગતિપથ યાત્રા અંતર્ગત પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટરી બંધના પ્રગતિ હેઠળ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પાટીલે કહ્યું, આ મહત્વની પરિયોજના જળસંચય, પૂર નિયંત્રણ તથા કૃષિ વિકાસને નવી દિશા આપશે. ઉપરાંત તેમણે ગુણવત્તા

0: સત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ દ્વારા લોકહિતના કાર્યને વધુ અસરકારક બનાવવા અંગે અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું હતું. ઉપરાંત શ્રી પાટીલે એક પેડ માં કે નામ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી બનેલું અમદાવાદનું સાયન્સ સિટી વૈશ્વિક જ્ઞાન અને આધુનિક પ્રગતિનું જીવંત પ્રતીક બની ગયું છે. મે 2026 સુધીમાં અંદાજે 1,43,00,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ અને વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી. સાયન્સ સિટી આજે નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન અને નવીનતા જગાવતું એક શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.
1: અમદાવાદમાં વર્ષ 1999માં ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં આધુનિકીકરણ અને વિસ્તરણના પ્રયાસથી આ સંસ્થાની વિકાસ યાત્રા વધુ વેગવંતી બની હતી. સત્તાવાર યાદી મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના પ્રધાનમંત્રીના વિઝનના પરિણામે સાયન્સ સિટી નેચર પાર્ક, રોબોટિક્સ, એક્વેટિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, પ્લેનેટ અર્થ, એનર્જી એજ્યુકેશન પાર્ક, મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. એટલું જ નહીં, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ કેન્દ્ર આજે જ્ઞાન, નવીનતા અને પ્રગતિનું વૈશ્વિક પ્રતીક બન્યું છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિપથ યાત્રા યોજાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે વધુ માહિતી આપી છે.
2: આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા. સૌથી વધુ વડાપ્રધાન તરીકે શાસન કરવાનો રેકોર્ડ એમના નામે થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એમના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે, અને એમાં મોટી સંખ્યામાં નગરજનો, ભાઈઓ બહેનો જોડાયા હતા.
0: આવતીકાલે યાત્રી સુવિધા દિવસ ઉજવાશે તે અંતર્ગત રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વિવિધ કાર્યક્રમ યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય ગીત, વંદે માતરમનું સમૂહગાન, રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાશે. સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મીડિયા સંવાદને સંબોધતા કહ્યું, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 12 વર્ષ દરમિયાન અનેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું, સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આ વખતે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.
3: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नौलार चेंज में रहेगा. पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है अहमदाबाद में 41 और गांधीनगर में भी. अभी मानसून की सिनेरियो है जो नॉर्मल डेट है उसके आसपास तो जो मानसून का फ्लो है वो वीक है, इसलिए 15 जून के आसपास तो मानसून गुजरात में भी इंटर नहीं रहेगा.
0: આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે વલસાડના અમિશા શાહે સતત 50 વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
4: મેં 29 વર્ષની વયે 2 બાળકોની માતા બન્યા પછી ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું અને મેં આજે 50મી વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. હવે ઘણી બધી અવેરનેસ વધી ગઈ છે. લોકોને હજી પણ એવું હોય છે કે કદાચ લોહી આપવાથી મારા શરીરમાં કંઈ તકલીફ થશે તો, બટ એવું હોતું નથી. તમારું નવું લોહી તરત બનતું જ રહે છે. એટલે આ સત્કાર્યમાં મારી સાથે તમે લોકો પણ જોડાઓ.
0: બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌરાષ્ટ્રના પહેલા મહિલા ક્રિકેટર બન્યા છે. આગામી 22 જૂને શ્રીલંકામાં રમાનારી મેચમાં તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડી અવની ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ.
5: મારું અત્યારે ઇન્ડિયા અંડર 19 વુમેન્સ T20 ના સ્કવોડમાં સિલેક્શન થયું છે અને

0: અત્યારે હું બેંગ્લોર 4 દિવસના કેમ્પ માટે જઈશ અને ત્યાંથી ચેન્નઈ રમવા જઈશ સીઝન. મને 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનો શોખ હતો. મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે મને પહેલેથી. હું સવાર, સાંજ અને બપોર એટલે એવું ટાઈમ નતો કે આ ટાઈમે આવીને પ્રેક્ટિસ કરવાની, પણ ગમે ત્યારે આવીને પ્રેક્ટિસ કરી શકો એવું. અને
1: આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સાથે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગ્રુપ એની આ મેચ બર્મિંગહામના એડબેસ્ટનમાં હમણાં 7:30 વાગે શરૂ થશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ટીમ ફાતિમા સનાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પહેલની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતી સમાચાર.
1: આકાશવાણી સમાચાર, સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. અને તુર્કીએમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફ્રાન્સના નાઇસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને પક્ષોએ મુખ્યત્વે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત તેમની ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા કરી.

0: બંને નેતાઓએ વોક એન્ડ ટોક સત્ર દરમિયાન પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મેક્રોએ નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. ભારત ફ્રાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા. એડવાન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા. આ પ્રસંગે શ્રી મોદીએ બંને દેશોના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડ્યો.
1: દુનિયા મેં અલગ અલગ દેશ એક દૂસરે કે સાથ વ્યાપાર કરતે હૈ, અલગ અલગ દેશો કે બીચ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ભી હોતી હૈ, લેકિન કુછ રિલેશન્સ એસે હોતે હૈ જો શેર્ડ ઇન્ટરેસ્ટ કે સાથ સાથ શેર્ડ વિઝન સે ભી ડ્રાઈવ હોતે હૈ. ભારત ઓર ફ્રાન્સ કા રિશ્તા કુછ એસા હી હૈ.
0: તેમણે કહ્યું કે

0: से होते हैं जो शेयर्ड इंटरेस्ट के साथ साथ शेयर्ड विजन से भी ड्राइव होते हैं। भारत और फ्रांस का रिश्ता कुछ ऐसा ही है।
1: તેમણે કહ્યું કે નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
0: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ. ઇસ રિવોલ્યુશન મેં ભારત કા નવજવાન એક નયે માઇન્ડસેટ કે સાથ માનવતા કે હિત મેં સમસ્યાઓ કે સમાધાન ઢૂંઢ રહા હૈ. और हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स.
1: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે વિશ્વ ભારતને માત્ર અપાર પ્રતિભાથી સંપન્ન દેશ તરીકે જ નહીં પરંતુ નવીનતાની ભૂમિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શક્તિ તરીકે પણ જોઈ રહ્યું છે. શ્રી મેક્રોએ કહ્યું કે ભારત ઇનોવેટ્સ ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચે સેતુ તરીકે કામ કરી રહ્યું છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાજકી અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફ્રાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફ્રાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ.
2: आप सभी ने यहाँ पर देखा कि यहाँ पर हमने हेबिल्ड के साथ में मिलकर हमारा आयुष मंत्रालय राष्ट्रीय योग संस्थान की एक गिनीज वर्ल्ड रिकॉर्ड भी स्थापित किया है कि जैसे कि आज सवेरे 6 बजे के बाद YouTube पर लाइव स्ट्रीम में सबसे अधिक व्यूअर ने पार्टिसिपेट करके जो पिछला वर्ल्ड रिकॉर्ड था उसे भी काट दिया है. 45 मिनट का ये जो योग प्रोटोकॉल था वो सभी ने एक साथ आकर यहाँ पर किया, इसकी मुझे बहुत खुशी है. मैं जो भी लोगों ने इस पर पार्टिसिपेट किया वो सभी को मैं तहे दिल से बहुत बहुत धन्यवाद देता हूँ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં ગત મોડી રાત્રે જમ્મુ શહેરની બહાર નાગરોટા નજીક બસ સાથે કાર અથડાતા હરિયાણાના 3 લોકોના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. 5 મુસાફરોને લઈને જમ્મુ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સૈન્યએ આજે જાહેરાત કરી છે કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇસબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં હિઝબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામુદ્રધુની બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરાર ને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવા તરફ એક મોટું પગલું ગણાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જો કે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના

0: વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો પણ તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે આજે તુર્કીના અંતાલિયા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3માં રિકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓ હિયે જીન અને કિમ જે દેઓકને 5-1થી હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારતનો છેલ્લો રિકર્વ મિશ્ર ટીમ સુવર્ણચંદ્રક પણ વર્ષ 2022ના અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધિ ફોર અને તરુણાદીપ રાયે ગ્રેટ બ્રિટનના બ્રાયની પિટમેન અને એલેક્સ વાઇસને શૂટ ઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહમના એચ બેસ્ટન ખાતે રમાઈ રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ 1નું એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું. હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026માં આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈમાં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચમાં ડલ્લાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફ્રાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आइए सुने कार्यक्रम हवा महल.

આપ ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે જોઈએ આપણે આજે પ્રસ્તુત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 9 વાગે સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આપકે લીએ. 9:30 સાંભળશો કાર્યક્રમ ફિલ્મ મ્યુઝિક વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. 10 વાગે સાંભળશો વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ છાયાગીત. ત્યારબાદ 10:30 ઢલતી જાહેરાત. હવે જોઈએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે સવારે 6:05 સાંભળશો કાર્યક્રમ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. ત્યારબાદ સાંભળશો 6:30 કાર્યક્રમ અમૃતધારા. 6:35 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સાંભળશો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન ભાગ. 6:45 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સંગીત સરિતા. ત્યારબાદ 7 વાગે ભૂલે બિસરી ગીત. 7:30 સાંભળશો કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે. ત્યારબાદ 8:15 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 8:30 સાંભળશો 8:30 સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક. 9:30 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર. 11:02 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો કાર્યક્રમ દિલસે. 11:30 સાંભળશો કાર્યક્રમ તરન્નુ. 12:05 સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:00 મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ સુરીલા સફર. 1:20 સાંભળશો. 2:00 સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ત્રિવેણી. 3:00

વાગે વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળશો. 2:35 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 3 વાગ્યાથી સાંભળશો મુંબઈથી પ્રસારિત કાર્યક્રમો સખી સહેલી. 4 વાગે પિટારા અંતર્ગત ઉજાલે ઉનકે યાદો કે. 5 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમ સરગમ. 5:30 સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6 વાગે સાંભળશો કાર્યક્રમ સુરીલા સફર, જેમાં સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતો. 7 વાગ્યાથી મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા. 8 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ હવા મહેલ. 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપકે લીએ. 9:30 સાંભળશો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમ ફિલ્મ સંગીત. 10 વાગે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયાગીત. અને ત્યારબાદ 10:30 સાંભળશો કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. પ્રસ્તુત છે કાર્યક્રમ ચિત્રલોક, જેમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, અભિજીત ચિત્રા અને સાથીઓના સ્વરમાં અશોકા ફિલ્મનું ગીત. સંગીત નિર્દેશન અનુ મલિકનું. ગીતના શબ્દો છે ગુલઝારના.

કાર્યક્રમમાં હવે સાંભળશું વરુણ ગ્રોવરે લખેલી અને અનુ મલિકે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને પેપોનના સ્વરમાં. ફિલ્મનું નામ છે દમ લગા કે હૈસા.

કાર્યક્રમમાં હવે સાંભળશો સિદ્ધાર્થ ગરિમાએ લખેલી અને સંજય લીલા ભણસાલીએ સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. ફિલ્મનું નામ છે રામલીલા અને સ્વર છે શૈલ હડાનો.

બાજીરાવ મસ્તાની ફિલ્મનું ગીત સાંભળશો પંડિત બિરજુ મહારાજ અને શ્રેયા ઘોષાલના સ્વરોમાં, સંગીત નિર્દેશન ટબી પ્રાજેક્ટનું અને ગીતના શબ્દો છે સિદ્ધાર્થ ગરિમાના.

સિંઘ ઇઝ કિંગ ફિલ્મનું ગીત સાંભળશું રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરોમાં. સંગીત છે પ્રીતમનું અને શબ્દો મયુરપુરીના.

ચિત્રલોક કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો દીપાલી અને મિથુનના સ્વરમાં. સંગીત નિર્દેશન મિથુનનું અને શબ્દો છે શહીદ કાદરીના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સાંભળશો કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. તો આવો સાંભળીએ કાર્યક્રમનું પ્રથમ ગીત, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં. સંગીત નિર્દેશન છે ST બર્મનનું અને ગીતકાર છે મજરૂ સુલતાનપુરીની.

કાર્યક્રમમાં હવે સાંભળશું સરસ્વતી ચંદ્ર ફિલ્મનું ગીત મુકેશના સ્વરમાં. સંગીત નિર્દેશન કલ્યાણજી આનંદજીનું અને શબ્દો છે ઇન્દિવનના.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો શૈલેન્દ્રએ લખેલી અને એસ ટી વર્માને સ્વરબદ્ધ કરેલી ગીત રચના. સ્વર છે મોહમ્મદ રફીનો અને ફિલ્મનું નામ છે કાલા બાજાર.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો 20 સાલ બાદ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર હેમંત કુમાર અને ગીતકાર છે શકીલ બદાયુની.

ફિલ્મ સંગીત કાર્યક્રમ આપ માણી રહ્યા છો. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ આપ સાંભળશો આશા ભોંસલેના સ્વરમાં. ફિલ્મનું નામ છે કિસ્મત, ગીતકાર છે નૂર દેવાસી અને સંગીતકાર ઓપી નૈયર.

0: આ કિસ્સાથી જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપને લઈ જઈશું અમારા મુંબઈ કેન્દ્ર પર અને સંભળાવીશું મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ છાયા ગીત.
1: कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: वीको टर्म